0: ફણુવિ રસકલાંગે ફહે એ વૈરોળી વિલાતં ઉફલે આદિ મરવે ફાવા રશક તિમન રસકલાંગે એ વિલાત ગેંદવીમે ફહે બિંગણુ મરવે ફા ઉતમ ફહ એ વિલાતવગે ફેનુ તિમન રસકલાંગે એ બિન દિરુવીમે કયામે દ્વહુ અલુન દિરુવા ફણુવું વનીવેસ એફદૈને
1: من كان يريد العزة فلله العزة.